અને વાકયન ઝિયારત પરવાનું ઝિયારત માટે જવાનું એક ઇઝહાર મોહબ્બત છે. આપણે દાખલા તરીકે અમારા મા બાપ હોય તો એક જાતનું મોહબ્બતનું ઇઝહાર છે કે અમે દરરોજ અલગને સલામ કરે મળવા જાય. બીજા ગામમાં હોય તો જ્યારે જ્યારે બને ત્યારે અમે અલગને ત્યાં સુધી પણ જાય મળવા. એ એક આપણા પર ફરિજો છે, જિમ્મેદારી છે કે આ મા બાપ છે મારો, અલગનો અહેસાન છે મારા પર. એવી રીતના જ માસુમીન અલૈહિમુસલામ અલગનું અહેસાન અમારા પર એટલું છે કે અમે કોઈ દિવસ ભૂલી ના શકીએ. દીન જો હોય અમારી પાસે તો અલગત ના મહેનત ને કોશિશ અને કુરબાની થકી અમે મળ્યું છે. અને સાથે સાથે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મશહૂર હદીસ છે કે મૌલાને કહે છે, યા અલી અને વ અંત અબવા હાઝિહિલ ઉમ્મા. એ અલી, હું ને તું આ કોમના બાપ બાપ તરીકે અમારી હૈસિયત છે. એટલા માટે અલગને દરરોજ યાદ કરવાનું ને જ્યારે બને અલગ પાસે જવાનું ઝિયારત માટે એ મુસ્તહબ્બાતમાંથી છે. બીજી વસ્તુ એ કે પોતે અલગ હદીસમાં છે, આ હદીસ તમને લઈ દીધો છું, અહલુલ બૈત અલૈહિમુસલામની ઝિયારતના બારામાં આ હદીસ છે ઇમામ રઝા અલૈહિસલામનું, અલ્લાહુમ્મા સલ્લી અલા અલકાફીમાં છે, ઇન્ના લિકુલ્લી ઇમામિન અહદન ફી ઉનુકી ઔલિયાઇહી વ શિયાતિહી. હરેક ઇમામનું એક હક છે અલગના શિયાના ગરદન ઉપર. વ ઇન્ના મિન તમામિલ વફા બિલ અહદ, અલગનું જે આહદ છે, અલગનું જે બૈઅત છે, જે અલગનું ક્લેમ છે કે હું શિયા છું, એનું સબૂત એ છે કે ઝિયારત કુબૂરિહિમ, કે અલગ આવે અલગને કબરની ઝિયારત કરવા માટે. જો અલગને એનું સબૂત દઉં કે અમે વાકયન તારા શિયા છે, તો એક સબૂત એની એ છે કે વ ઝિયારત કુબૂરિહિમ. હવે અમે જાય છે ઝિયારત ભરવા અને ઝિયારત અહીંયાથી પણ પડે છે, એનો ફલસફો જો અમે સમજે, એનો બરકાત સમજે, તો પછી એ વસ્તુમાં એ જ મારી કોશિશ છે કે આ મજલિસોમાં આ લેક્ચરોમાં કે આપણે કોશિશ કરે સમજવાને કે આ વસ્તુ જે આપણે કરે છે મુસ્તહબ્બાત છે, તો એનું અસલ મફહૂમ શું છે, એનું ફિલોસોફી શું છે, તો એવી રીતના અમે સમજી શકીએ વધારે અને એ અમલમાં પણ એક જાતનું અમે શોખને રસ આવે. પહેલી વસ્તુ એ છે કે અમે સમજવું જોઈએ સલામ શું છે. કુરાનમાં અલ્લાહ સુબહાન તઆલા કહે છે, ફસલ્લિમુ અલા અન્ફુસિકુમ. કુરાન આ છે સૂરત નૂર, તહિયત મિન ઇન્દિલ્લાહ. એકબીજાને જ્યારે મળો ત્યારે સલામથી પેશ આવો, સલામ કરો એકબીજાને. આ એક ગિફ્ટ છે, તહિયત છે, મુબારકન, એક મુબારક વસ્તુ છે કે તમે એકબીજાને સલામુન અલૈકુમ કરો. એક માણસ બીજા માણસને જ્યારે સલામુન અલૈકુમ કરે છે ત્યારે એ હવે તો હલો જેવું થઈ ગયું છે લગભગ, પણ એના એનું મફહૂમ એના કરતાં વધારે ઊંડું છે, ડીપ છે. કારણ કે હું તમે કહું સલામ અલૈકુમ એટલે હું તને શું કહું છું, તને એક જાતનું પ્રોમિસ આપું છું કે મારા હાથ ને મારી જબાનથી તું સાલિમ છો, મારા દિલમાં તારા પ્રત્યે કોઈ જાતનું કીનો કે કાંઈ છે નહીં, કે હું તને સલામનું ઓફર આપું છું ને તું સામે મને વાલેકુમ સલામ કે. આ મોમિનીન માટે એક ગિફ્ટ છે એકબીજા સાથે અને મુબારક વસ્તુ છે. હવે ગિફ્ટના બારામાં કુરાનમાં છે, વઇઝા હુયીતુમ બિતહિયતિન ફહયુ બિઅહસન મિનહા. જ્યારે પણ કોઈ તમે એક તોહફો આપે તો તમે જે છે એ તોહફોથી વધારે અલગને પાછો આપો, અને ને તો એટલીસ્ટ જેટલું છે એટલું આપો. હવે જ્યારે હું ને તમે ઇમામની સામે અહીંયાથી કે મઝારમાં જે આ કરબલામાં કે ઇરાકમાં ક્યાંય પણ ઊભા રહીને સલામ અલૈકુમ કહે છે, અસલામ અલૈક યબ્ન રસૂલિલ્લાહ, તો અમે અમારા હૈસિયતથી કહે છે, અમારી સમજ પ્રમાણે કહે છે, અમારી જે રૂહ જે છે એનું એના તરફથી કહે છે. પણ ત્યાંથી આ કુરાનની આયત પ્રમાણે એક તો વાજિબ છે સલામનો જવાબ દેવાનું, બીજું કુરાન કહે છે કે જ્યારે તમે સલામનો જવાબ આપો ત્યારે જે તમે જે ગિફ્ટ આપ્યા છે એનાથી બહેતર આપો. તો ત્યાંથી વો અલૈકુમ સલામ જે આવે છે ઇમામ પાસેથી કે માસૂમ પાસેથી, કાશ અમે સમજતા કે શું એકચ્યુઅલી આવે છે ફૈઝ અને એનું જે બરકાત જે અમારા તરફ આવે છે.

जो हमें एनु एहसास हो तो हमें खबर पड़ते कि कई जात नु सलामत इमाम पाछो हमें आपे छे એટલે એ બરકતની વસ્તુ અમે સમજી જો કે અમે જ્યારે સલામુન અલૈકુમ કહીએ છીએ ત્યારે વાકયન ઇમામ જવાબ આપે છે કારણ કે ફરજ છે જવાબ દેવાનો. એ પહેલી વસ્તુ કે બરકત માટે જગ્યા છે. બીજું કે આપણે જ્યારે જાય છે ત્યાં તમે કહેવામાં આવ્યું છે આ કુરાનમાંથી છે કે તમે ઇમામો અલૈહિસલામ એટલે પૈગંબર પાસે સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહી વસલ્લમ જો એની પાસે તમે આવો અને પછી ત્યાં ઊભા રહીને મારી માફી માંગો તો હું માફી કરું, હું માફ કરું છું. કુરાનમાં છે કે વલઉ અન્નહુમ, આ સુરત નિશાની આયત છે, નથી લેવો મને લાગે છે, નથી લેવો તમારા માટે. આયત એવી રીતના છે કે વલઉ અન્નહુમ ઇઝ ઝલમુ અન્ફુસહુમ, કાશ અલકા જ્યારે ગુનાહ કરે, પોતા પર ઝુલમ કરે એટલે ગુનાહ કરે, જાઉકા તારી પાસે આવે, વસ્તગફિરુલ્લાહ અને ત્યાં ઊભા રહીને ખુદાની ઇસ્તિગફાર કરે, વસ્તગફર લહુમુર રસૂલ અને પૈગંબર કે ખુદા અલ્લાહને માફ કરી નાખે, લવજદલ્લાહ તવ્વાબર રહીમ, તો અલ્લાહ જોશે કે ખુદા તરત જ માફ કરશે. એ પૈગંબરની બરકાત મતી છે. ને કુરાનમાં સૂરા નિસામાં છે આયત કે તમે લોકો જ્યારે ગુનાહ કરો ત્યારે પૈગંબરની પાસે આવો, પૈગંબરની માફી ના માંગો, ખુદાની માફી માંગો, પણ પૈગંબરની સામે. પૈગંબરની સામે અર્થ નથી થતો, ઓલા 23 વર્ષ જે પૈગંબર હતા ત્યારે અમે માને છે કે હમણાં સુધી પૈગંબર ઈ જ એનું એનું મકામ છે જે ત્યારે હતું. જ્યારે અમે ત્યાં જાય છીએ અને કહે છે યા અલ્લાહ હું ઊભો રહ્યો છું જેતા તમે, કારણ કે આ એકચ્યુઅલી લાઈન જે છે એ પૈગંબરની ઝિયારતમાં છે. જ્યારે અમે ઝિયારત પડે છે ત્યાં તો એમાં એક લાઈન આવે છે કે યા અલ્લાહ, તે અમે સમજાયું છે કુરાનમાં કે જ્યારે અમે માફી માંગવું હોય તો અમે અહીંયા આવે, હવે હું આવ્યો છું અને આ પૈગંબરની સામે હું તારી માફી માંગુ છું, ને પછી અમે આયત રિપીટ કરે છે જેટલા છે. તો બીજી વસ્તુ એ છે કે જ્યારે માણસ એવા કામો કર્યો હોય કે હવે અહેસાસ કરે છે કે મારા અને ખુદા વચ્ચે હવે દૂરી આવી ગઈ છે, એક જાતથી ગુનાઓ બહુ થઈ ગયા છે, મને માફી માંગુ છું, તો એ જાય ઝિયારત પર. આઈમા અલૈહિસલામનું જે હૈસિયત છે, મકામ છે, હવે એનું ટાઈમ નથી મને પ્રૂફ કરવાનું, પણ જે પણ વસ્તુ પૈગંબરના બારામાં છે એ આઈમા અલૈહિસલામના બારામાં પણ છે. એટલે તમે જાઓ ત્યાં અને ત્યાં ખુદાવંદ તઆલાની માફી માંગો કે યા અલ્લાહ હું તારા વલી પાસે આવ્યો છું અને અહીંયા હું માફી માંગુ છું, અને એ જ વલી જો કે યા અલ્લાહ આને તું માફ કર, તો પછી ખુદાવંદ તઆલા માફ કરે છે. ખુદાવંદ તઆલા ઇન્શાઅલ્લાહ અમે નસીબ કરે ઝિયારત જવાનું. ત્રીજી વસ્તુ એ છે કે અમે ત્યાં જાય છે ઝિયારત પરવા તો એક જાતનું બૈઅતનું તજદીદ કરે છે, રિન્યૂ કરે છે અમારું એલિજન્સ. અમે તે ત્યાં જઈને કહે છે અમે તારા શિયા છે, હવે જ્યારે તમારા શિયા તમારી પાસે આવતા હતા તમારા જમાનામાં તો તમે અલગન કંઈ એવી વસ્તુ આપતા હતા જેનાથી અલગન જિંદગીમાં કાંઈ ફેર પડતું હતું, અલગન એક જાતું તમે તોહફો દેતા હતા, હવે હું આવ્યો છું, ખુદાવંદ તઆલાએ મને આ જમાનામાં જિંદગી આપી છે કે હું તમે મારા આંખેથી જોઈ નથી શકતો પણ તમે મારા ઇમામ છો ને હું તમારા શિયો છું, શિયા છું. એટલા માટે જે માણસ જાય ત્યાં આ તબાતમાં કોઈ પણ ઝરીમાં ઇમામ અલી ઇસ્લામને કે પહેવા બન્યો અને દિલથી ઇમામ અલી ઇસ્લામ સાથે વાતો કરે તો એના માટે છે હદીસોમાં કે વજબ અલહુલ જન્ન, કોઈ પણ ઇમામની ઝિયારત કરે સમજીને કે હું કોની પાસે આવ્યો છું તો એના પર જન્નત વાજિબ થાય છે. હવે આ જન્નત વાજિબ થાય છે એ 2-3 હદીસોમાં મળે છે. તમે મશહૂર હદીસ એ છે કે જે ઇમામ અલ હુસૈન અલી ઇસ્લામ પર રડે છે કાં તો પછી બીજાઓને રડા કાં તો પોતે એવું મોઢું કરે છે કે રડવાનું તો એના પર વજબ અલહુલ જન્ન, એનો અર્થ શું થાય છે કે શું તમે ત્યાં પહોંચી ગયા હું જઈ શકું તમે ના જઈ શક્યા, હું ત્યાં પહોંચ્યો ઇરાક એના કારણે મારા પર જન્નત વાજિબ થઈ ગયું એવી તો ના હોઈ શકે. એનો અર્થ એ થાય છે કે જે માણસ ત્યાં જાય છે અને ઇમામની સામે દિલથી કહે છે કે મને જે છે ને આ હું જે કરતો આવ્યો છું હવે મને બદલાવું છું, મારી વસ્તુ તું મને એક તશવીક આપ, તું મને ઇન્કરેજમેન્ટ આપ, તું મને કોઈ જાતની દુઆ આપ, તો ઇમામ અલી સલામ જે છે અહીંયાથી પણ થઈ શકે, હું નથી કહેતો કે ત્યાં સુધી જવું પડે, અહીંયાથી પણ થઈ શકે, પણ એના કારણે એક માણસના દિલમાં એક ચેન્જ આવે છે. પણ એ જો તમે દિલથી તમે ત્યાં પૂછવા જાઓ, તમે જેને ઝિયારત ખાલી કરો કાં તો તમે કહેવાશે આજે અહીંયા અમે આ ઝિયારત માટે જાય છે, કાલે ઓલી ઝિયારત માટે જાય છે, અહીંયા અમે આ પરવાનું છે, ત્યાં ઓલું પરવાનું છે, એટલા નહીં. એના સિવાય તમે દિલથી કનેક્ટ કરવાની કોશિશ કરો તો વજ

وله الجنة. અને ચોથી વસ્તુ એ છે કે આ જ હદીસમાં પૈગંબર કહે છે કે જે અમે મળવા આવે અહીંયા અમારા કબર પર કાં તો દૂરથી અમે સલામ કરે, ફમન ઝારહુમ રગબતન ફી ઝિયારતિહિ, જે પણ અલ્લાહની ઝિયારત પર શોખથી દિલથી, તો શું થશે? વો તસ્દીકન બીમા રગબ ફી, અને પછી સાથે જે એ પ્રોમિસ કરે છે ઇમામને એના પર એ કાયમ રહે છે. કાન અઇમ્મતુહુમ શુફઆઅહુમ યૌમ અલ કિયામા, અલ્લાહના ઇમામો અલ્લાહના શાફી બનશે કયામતના દિવસે. કે તમે મળવા અમે આવ્યા, અમે તમે મળવા આવે છે, અલ્લાહના અખલાકોમાંથી છે કે તમે મને મળવા આવ્યા, અમે હવે તમે મળવા આવ્યા. તમે ત્યારે આવ્યા હતા જ્યારે અમારું માન રાખવા માટે, હવે અમે તમે આવ્યા છીએ, તમારી પાસે આવ્યા જ્યારે તમે તકલીફ પડશો કોઈ જાતનું. અને મને યાદ છે કે 3-4 વર્ષ પહેલાં અહીંયા લંડનમાં એક આલિમ હતા, રહેતા હતા, એનું નામ હતું હકીમ ઇલાહી. અહીંયા આવ્યા છે સ્ટેનમોર્ડમાં, ઇસ્લામિક કોલેજમાં પરાવતા હતા, જે હવે ઈરાન છે પાછા, અને જામિતુલ મુસ્તફાના વાઇસ પ્રિન્સિપલ છે આયા હકીમ ઇલાહી. તો 3-4 વર્ષ પહેલાં ઈરાન જતા હતા ને હું એ જ ફ્લાઇટ પર એની સાથે હતો, તો વાત પરથી વાત થઈ કે તો મને કે હું તને એક અજીબ વાક્ય કહું. કદા મને કે નવરોઝ ટાઈમે મારા સસરા ગુજરી ગયા, તો એ કે અમે ગયા, હું ને મારી વાઇફ ત્યાં ગયા, અને ઇસ્ફહાન હતું, કબ્રસ્તાનમાં એક આલિમ છે, બહુ બુઝુર્ગ છે, મુજ્તહિદ છે, ઇસ્ફહાનમાં રહે છે, બહુ ઘરેથી બહાર આવતા નથી, પણ આ મૈયતમાં એ આવ્યા, આવ્યા બેઠા હતા ખુરશી પર. જ્યારે જનાઝો આવ્યો ને તો એ ઊભા થયા, અને એ કે થોડી વાર વાત જુઓ, પછી એ કોફિન એટલે આપણે જનાઝો ખોલી અને કફન ઉપર એના આંગળીથી કાંઈ લખ્યા આવી. પછી અલકને કીધા કે જો એ તમારા સપનામાં આવે તો મને જણાવજો. કે મને તો જરાક અજીબ લાગ્યું કે આવી રીતે કોઈ દિવસ થયું નહોતું, ખેર એ કે દફનાવી લીધા. ને પછી એની સાલી અને એના બીજા બધા રિશ્તેદારો કહેતા હતા કે અમે સપનામાં બાપાને જોઈએ, આ છે તે છે. તો કોઈ ફેર અલકા જ્યારે સપનામાં જોઈએ તો આગાને ફોન કરતા હતા, તો એ કે આ નહીં, આ વસ્તુ તો તમારા દિલના ઓલા ખાઈશોમાંથી છે, કાંઈ બીજું જોવું. તો એ કે પછી શું થયું કે 40મોમાં અમે ગયા પાછા ઈરાન ગયા. તો આ ફેરે એની વાઇફની જે બહેન હતી નાની, એ કે હું બાપાને જોઈ ગઈ કાલ સપનામાં. કે શું જોયું? એ કે એ મને કે હું એને પૂછા કરી કે તમારી હાલત કેમ છે, તમારા ગોઠણો કેમ છે. કારણ કે એ એને ગોઠણ જેના બહુ દુખતા હતા, તો આ નાની દીકરી માલિશ કરતી હતી ચાલો. તો એને કે હવે નથી દુખતા, કારણ કે ઇમામ રઝા સલવાતુલ્લાહ સલામુ અલયહી મને એક મલમ દીધા છે, એનાથી હું મને શફા આવી ગયો છે. તો એ કે તમે ઇમામ રઝાને જોયો? તો એ કે ઇમામ રઝાને તો આમ અનેક ફેરે જોયો છું. તો કે કેમ? એ કે દરરોજ અહીંયા એક કાં તો બીજા ઇમામ મારી પાસે આવે છે, કોઈ ફેર ઇમામ હસન, કોઈ ફેર ઇમામ રઝાને કહે છે ચાલ અમારી સાથે, ને અલગા સાથે બીજા બધા શિયા હોય છે. તો એ કે બાપા તમે ક્યાં જાઓ છો? એ કે લગભગ અમે મદીના જાય છે અને ત્યાં નમાઝ પડવા જાય છે, કોઈ ફેરે અમે મશહદ જાય છે. તો આ બધી વસ્તુ એ સાંભળે તો બસ આગા હકીમ ઇલાહીને કીધું હું આ રીતના જોયું. તો અલાકા ફોન કર્યા મુજ્તહિદને, તો એ ભલે એને ઝઈફીના કારણે એ કે હું ટેક્સીમાં બેસીને હું આવું છું, મને મારા કાને સાંભળું છું પહેલાં તમારી આ છોકરી પાસે કે શું જોઈએ. પછી એને બધું સમજાવ્યું તો રોવા બેઠા ને એ કે હું એના કફન પર લખ્યું તો કે મેં એક હદીસ જોઈ છે કે જે માણસ ઇમામનું સલામ કરે, ઇમામને સલામ કરે, ઇમામની ઝિયારત કરે, તો અમે એના કબરમાં આવીને એની પૂછાપૂછ કરશું. તો શું આ હદીસ સહી છે કે નહીં એ હું લખ્યો તો એના કરે. તો એ કે આ એનો જવાબ આવ્યો, કારણ કે એ શું કે હકીમ ઇલાહીને કે આ તમારો સસરો જે છે કોઈ આલિમ માણસ ના હતો, પૈકી એની એક આદત હતી જે બીજા ઈરાનીઓમાં નથી એટલું બધું, આપણામાં છે અલ્હમ્દુલિલ્લાહ, કે હરેક નમાઝ બાદ યુવર એને બાર ઇમામને ને પૈગમ્બરને ને જનાબે સૈયદ અને સલામ કરતા હતા, અસલામ અલૈકયા રસૂલલ્લાહ કરીને, અસલામ અલૈકયા સૈયદ કરતા હતા. દરરોજ એની આદત હતી, એટલે મને જાણવું હતું કે આ માણસ જે દરરોજ સલામ મોકલાવે છે ઇમામને, શું ઇમામ અલી સલામ એને મળવા આવશે? આ જવાબ મળ્યું મને. એટલે આપણે આ દુઆ કરીએ ઇન્શાઅલ્લાહ તઆલા કે અમારા બાપ દાદાઓની જેમ આ આદત શીખાયેલી છે સલામની, કે દરરોજ નમાઝ બાદ ઊભા રહીને એક એક માસૂમને અમે સલામ કરે, એક અજીબ વસ્તુ છે જેની બરકાત પહેલાં અમે દેખાશે

એમાં પોતાની જીભે અદા કરે છે એને હદીસ કહેવાય છે. એ કુરાન નથી, કુરાનની આયતો મોજીઝો છે. જ્યારે હદીસની અંદર જે કલામ છે એ મોજીઝો નથી, કારણ કે એ પૈગંબર અક્રમનો કલામ છે પોતા. બીજી વસ્તુ હદીસમાં એ છે કે જે બિલકુલ નોર્મલ સમજી શકાય તેમ છે કે આજે આપણે અહીંયા બેઠા છીએ અને હું કંઈક કહી રહ્યો છું અને 10-15 મિનિટ ખલાસ થઈ ગયા પછી આપણે બહાર જઈએ તો તમે કહેશો કે આજે આ ભાઈએ આમ કહ્યું. શરત નથી કે તમે એ જ શબ્દોમાં કહો જે શબ્દમાં મેં કહ્યું, મિનિંગ કન્વે કરશો તમે. તો હદીસ બે રીતે આવી છે આપણી પાસે, એક લફઝન આવી છે, એક માનન આવી છે. લફઝન એટલે કે શબ્દ શબ્દ આવ્યો છે જે પૈગંબર અક્રમે ફરમાવ્યું તે, જેમ કે અલ આમાલુ બિન નિયાત. આ હદીસ છે અલ આમાલુ બિન નિયાત, એ પૈગંબરના શબ્દ શબ્દ છે. બીજી અમુક હદીસો એવી છે કે જે પૈગંબરના શબ્દ શબ્દ છે કે આ પ્રમાણે ફરમાવ્યું, પણ બીજી જગ્યાએ છે કે માનન છે. માનન એટલે કે રસૂલુલ્લાહે આમ ફરમાવ્યો મતલબ આ હતો. જબાનથી પોતે અદા કરનાર જે રાવી છે, જે નરેટર છે, એ માનાને મહફૂઝ રાખી ચૂક્યો છે, શબ્દ એને પૂરા યાદ નથી. ત્રીજા ફરમાનો જે પૈગંબર અક્રમ તરફથી આવ્યા છે તે હદીસ કુદસી છે. હદીસ કુદસી અને હદીસમાં ફેર શું છે કે હદીસ પૈગંબર અક્રમનો પોતાનો કૌલ છે. હદીસ કુદસી પણ ખુદાવંદ કરીમ તરફથી વહી છે, પણ પૈગંબર અક્રમની જબાનથી છે, પૈગંબર અક્રમની લેંગ્વેજથી છે, ન કે ખુદાની જબાનથી. અને એ હદીસ છે હદીસ કુદસી, જેમાં ખુદાવંદ કરીમે પૈગંબર અક્રમને જૂના જૂના અંબિયા ઉપર જે પોતાની વહી ઉતારી હતી એનો ખુલાસો આપ્યો છે. જેમ કે હઝરત ઈસા અલી ઇસ્લામ ઉપર જેટલી વહી આવી છે એનો ખુલાસો છે. હઝરત મૂસા અલી ઇસ્લામ અને અગર અગાઉ ગુજરાતીમાં તમને જો યાદ હોય તો કિતાબ છપાઈ ગઈ છે, એનું નામ હતું તૌરેતના 40 સૂરા. એકચ્યુઅલી ફક્ત તૌરેતના 40 સૂરા નથી, બલ્કિ હઝરત ઈસા અલી ઇસ્લામ ઉપર, હઝરત દાઉદ ઉપર જેટલા કલામ ઉતર્યા છે એનું મજમુઆને હદીસ કુદસી કહેવાય છે. હદીસ કુદસીની અમુક વસ્તુ રજૂ કરવા માંગુ છું, કારણ કે આપણે ઇન્શાલ્લાહ જિંદગી હશે તો માહ મુબારક સુધી ચાલશે. અમુક વિચારવા જેવી બાબતો જે આપણી જિંદગીને લાગે વળગે છે અને જે આપણે વિચાર કરીએ છીએ કે આવી બધી વાતોની કંઈ જરૂર નથી, પણ હકીકતમાં જિંદગી એક લેસન છે, એક ક્લાસરૂમ છે. દરેક વખતે વિચાર આવે છે કે ભાઈ આને માટે ઇસ્લામની અંદર કોઈ ખુલાસો છે કે નહીં. હદીસ કુદસી લાઈફને રિફોર્મ કરવા માટે છે, વિચારોને બદલવા માટે છે. આપણે માફ કરજો કે આપણે એક જ જાતને રેડી ઉપર એક જ ચાલીએ છીએ બસ. ખુદાનો શુકર છે આપણે બધી રીતે અલ્હમ્દુલિલ્લાહ આરામથી ગુજારો કરી રહ્યા છીએ, પણ જિંદગી હંમેશા આ પ્રમાણે નથી. અને અંગ્રેજીમાં કહેવાય છે ધ વેરર નોઝ વેર ધ શૂ પિંચિસ, જોડા કોના ક્યાં ખૂચે છે એ તો જોડા પહેરનારની જ ખબર છે ને, સમજ્યા કે નહીં. સ્વાઈલીમાં પણ બહુ એપ્ટ હતું કે અઝાબુયા કબૂરી અને જુઆ મૈટી, કબરની અંદર શું વીતી રહ્યું છે એ અંદર જે છે ને એને ખબર છે, બારે તો આરસપાણનું છે, અંદર શું થઈ રહ્યું છે એ જાણે. તો જિંદગી એમ જ છે, તમે બધા એમ કહો કે બધા સુખી છો અલ્હમ્દુલિલ્લાહ, તે સુખી છે, બધાનો શુકર છે, પણ કઈ વસ્તુ ક્યાં નડે છે, કોને કેટલું દુઃખ છે, શું છે એ જાણે છે કે જેનું મન છે. મૌલાએ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલી ઇસ્લામ એક વસ્તુ ફરમાવી છે નાજુલ બલાગામાં, ફરમાવે છે જે દુઃખની અંદર બેચેન થઈ જાય એને બે દુઃખનો ભોગ બનવો પડે છે. જે દુઃખની અંદર બેહદ, જેને કે ગુજરાતીમાં કહેવાય છે આકુળ વ્યાકુળ થઈ જાય, મતલબમાં એને ચેન નથી, તો એ બે દુઃખનો ભોગ થઈ જાય છે. એક દુઃખનો ભોગ અને એક બેચેનીનો ભોગ, બે સાથે થઈ બે દુઃખ થઈ ગયા. હવે એક તો છે દુઃખી,
કે જે દુઃખ આવ્યું છે એનું હવે પાછી જે બેચેની

કરે અને રાડા રાડ કરે કે મારા જેવો કોઈ દુઃખી દુનિયામાં નથી, એટલે એનું દુઃખ જુદું પાછું. એટલે જે માણસ પોતાના મનને સંભાળી શકતો નથી, એ પોતાના વિચારોને સંભાળી શકતો નથી. ખુદાવંદે કરીમે પોતાની અમુક રહમત જો ન હોત તો આપણે બિલકુલ આ દુનિયામાં જીવી ન શકીએ. કાલે શું થવાનું છે એની મને ખબર નથી, એના કારણે સુખી છું. આજે બપોરના 12 વાગે શું થવાનું છે મને ખબર નથી, એના માટે હું હજી સુખી છું એના કારણે. સમજી ગયા ને? 1-2 કલાક પછી શું, અમુક ઘડી પછી શું થવાનું છે મને ખબર નથી, એ માટે હું સુખી છું. ખુદાવંદે કરીમે ઇખફામાં અને છુપાવવામાં અને એક વસ્તુને ખાનગી રાખવામાં આપણા ઉપર રહમત કરી છે મારા દોસ્તો, નહીં તો મુસીબત થઈ જાય. એક સાયન્સ છે ઇસ્લામની અંદર, જેનું નામ છે ઇસ્લામમાં, એનું નામ છે જાફર અથવા રમલ. પૂછતા નહીં વધારે, કારણ કે એ કોઈ કહેવાની વસ્તુ હોતી નથી. પણ એનો હિસાબ કરીને માણસ કહી શકે કે ભાઈ કયા કલાકે શું થવાનું છે. જે લોકોને આવડે છે એ લોકો ઘરમાંથી બહાર નથી નીકળી શકતા, કારણ કે એ જુએ હિસાબ કે શું થવાનું છે. અને જો એમાં આવે કે તારી ગાડીનું એક્સિડન્ટ થવાનું છે, એ ઘરમાંથી બહાર નથી નીકળે. તારા માથા પર છાપડું પડશે તો ઘરમાંથી બહાર ન નીકળે. ઠેસ લાગી જશે તો એક અંગૂઠામાં જખમ થઈ જશે તો નહીં નીકળે બહાર ઘરમાંથી. દુકાને જઈશ, દુકાનમાં આજે સોદો થવાનો નથી તો ના જાય બહાર. તમને સમજાય છે? જંગમાં જાતા હતા મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ, તો કોઈ કીધું કે ન જાઓ, તમે સાથ ખરાબ છે, ઘડી ખરાબ છે. ઘડી આ ઘડી છે આપણામાં હિન્દુઓમાંથી આવ્યું છે ઘડી. તમે સમજી ગયા ને? લાડીને કેટલા વાગે ઘરેથી કાઢવું એ ઘડી, ગોઠ કેટલા વાગે નાવા જાય એની ઘડી. સમજી ગયા ને? આ બધું હિન્દુઓમાંથી આવ્યું કે આપણામાં કોઈ ઘડી બડી હતી નહીં. આણે કહ્યું કે યા અલી ઘડી ખરાબ છે, સાથ ખરાબ છે. હઝરતે ફરમાવ્યું તો શું કરું? તો કે તમે હારશો. હઝરતે ફરમાવ્યું તો પછી ખુદાવંદે કરીમ ક્યાં છે? અમે તવક્કુલ કર્યું છે એના ઉપર, સદકો કાઢીને હું ઘરેથી નીકળ્યો છું, તવક્કુલ કરીને નીકળ્યો છું, એના કામે જઈ રહ્યો છું. હવે ઘડીની વાત છે એની અંદર, તો ઇન્સાન એનો ઈલાજ કરી શકતો તો એના બદલે આ મજબૂર થઈ જાય. ખુદાવંદે કરીમે આને મફિરાય. મસનવીમાં મૌલાના રૂમે એક વાત કરી છે વિચારવા જેવી, કે છે એક માણસ જંગલમાં જતો હતો, ગુફો આવ્યો. રાતનો સમય, બીક લાગે કે ક્યાં આગળ વધીશ તો ક્યાંય જાનવર ખાઈ જાય મને, તો રાતનો ટાઈમ હતો. એને એક ગુફા કેવ દેખાણું. વિચાર કર્યો કે આમાં સુઈ જાય, બીજું કોઈ રસ્તો નથી, વરસાદ પડતો હતો ખૂબ. હવે અંધારું, અંદર દાખલ થયો, બીક ને મારે ધબકારા વધી ગયા. પછી વિચાર કર્યો કે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે જઈ ક્યાં? તો જઈને પડ્યો તો એને જોયું કે બહુ જ મલમલનું, આમ જાણે કે ગાદલાનું પેલું વાળવાળું સુંવાળું હોય. કીધું ખુદા અંદર તારી કુદરત તું, તો અહીંયા પણ એક એવો ઓછી કુવા પૂછે, એમ જા કે તું તારા બંદાને ભૂલતો નથી, એમ કરીને માથું રાખીને સુઈ ગયો. અને સવારના ઉઠ્યો તો જોયું કે સિંહની પીઠ ઉપર સૂતો હતો, પેશાબ છૂટી ગયા એને. આખી રાત એને ખબર નહોતી ત્યાં સુધી તક્યો સમજીને સુઈ ગયો, નીંદર ના આવતે. ખુદાવંદે કરીમની રહમત હતી કે અંધારું બી હતું અને ચેનથી સૂતો. સવારના હજી તો સિંહ સૂતો હતો, પોતે ધ્રુજવા લાગ્યો કે અમે કર્યું શું, પકડ્યું શું. આવતીકાલની જો ખબર મને આજે પડી જાય તો મારી લાઈફ બેચેન થઈ જાય. પરવરદિગારે હદીસે કુદસીની અંદર જે નસીહતો ફરમાવી છે અંબિયાના રસ્તે આપણા પૈગંબર થ્રુ આપણા સુધી પહોંચાડી છે, એમાં અમુક વસ્તુ આવી જાતી છે કે જે જિંદગીને બનાવે છે, મનને બનાવે છે, માઇન્ડને બનાવે છે. વાત ચોખ્ખી છે બિલકુલ, ચાહે આપણે માનીએ કે ન માનીએ. તમે દુઃખી થાવ છો કારણ કે મન દુઃખી છે. જે વસ્તુમાં તમે દુઃખ સમજ્યું છે એને માની લીધું છે એને કારણે દુઃખી છો. અગર ઇન્સાન એના ઉપર કબજો જમાવી અને પોતાના મનને પ્રફુલ્લિત રાખી અને સુખી રાખે તો સુખ એ છે જેને તમે સુખ ગણો, દુઃખ એ છે જેને તમે દુઃખ ગણો. ખુદાવંદે કરીમે હદીસ કુદસીથી આવી રીતે બધી હદીસોમાં તમે જોશો કે આ પ્રમાણે છે કે એક ભાગ છે કે ભાઈ ઇબાદત, એક ભાગ છે મામલાત, એક ભાગ છે એવી હિદાયતો કે જે ઇન્સાનની જિંદગીને જિંદગી બનાવે. ઇન્શાલ્લાહ આપણે રવિવારના એ હદીસ કુદસી ઉપર એક પછી એક વિવરણ કરશું.
40 સુરા છે, 40

અઠવાડિયા થઈ જશે તો એટલો ટાઈમ તો છે નહીં, કારણ કે માહે મુબારક રમઝાનમાં તો લોકો સ્ટ્રાઇક ઉપર ચાલ્યા જશે પાછા. પણ હાલાંકિ માહે મુબારક એવું જાતનું આવવાનું છે કે જો ચાહે તો માહે મુબારકમાં પણ સવારી નમાઝ માટે આવી શકે. બધી વસ્તુ મુખી સાહેબના રહમ કરમ ઉપર છે. સલામ આલેકુમ.